0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.

સવાના દસ વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં કે અહીંથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સ્ટુડિયોની કલરમાં સવારના 10:01 થઈ ગઈ છે અને આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ આજે છે 23 સપ્ટેમ્બર અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ને તમે જ્યાંય ક્યાંયથી જોડાય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ. તો ચાલો એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં તડકાને પણ સહન કરતા શીખો, કેમ કે એ છોડ પણ સુખાઈ જાય છે જેનો ઉછેર છાયામાં થાય છે. એટલે કહેવાય છે ને લાઈફમાં તડકો છાંયો આવતો રહે છે. પણ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ ને કે તડકાને સહન કરતા પણ આપણે શીખવું જોઈએ, કારણ કે એક આપણે વૃક્ષને કાયમ માટે હંમેશા છાયામાં રાખીએ છીએ ને, જે રોપેલું વૃક્ષ હોય છે એ છાયામાં પણ સુખાઈ જાય છે. એટલે તડકો સહન કરતા પણ શીખવું ઘણું જરૂરી છે. તો ચાલો એક સુંદર મજાનો આપણે એક ગુજરાતી ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

સ્ટુડિયો નીકળ્યામાં 10:06 થઈ ગઈ છે અને હું છું અમિત અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. આઈ વિશ એલ્બમમાંથી લેવામાં આવેલું

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો ભાઈ જ્યારે આપણે વાત કરીએ ગુજરાતી કાર્યક્રમની, તો આપણે વાત કરીએ ભાઈ નવરાત્રિનો પર્વ એટલે કે શ્રાદ્ધ પછી ષોડશ શ્રાદ્ધ નવ નોર તહારે. ને આપણે કહીએ તો નવરાત્રિને તો ગુજરાતમાં કેટલા દિવસ આગળથી તૈયારી થઈ જાય છે. શ્રાદ્ધ આવે એ પહેલાંથી જ તૈયારી સ્ટાર્ટ થઈ જાય છે, શોપિંગથી લઈને ગરબાની ને ડેકોરેશન પણ બધું સ્ટાર્ટ થઈ જાય છે. ને જે ગરબા રમવાવાળા લોકો છે, જે ગરબા મૂકે છે, એની પણ તૈયારી સ્ટાર્ટ થઈ જાય છે. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું હું અને તું એલ્બમમાંથી.

શું તો જે આપણે વાત કરીએ છીએ હેલ્થની, તો ભાઈ કહેવાય ને ચિંતા કરવાથી, આવતીકાલની ચિંતા કરવાથી ભાઈ આપણી ચિંતા દૂર નથી થઈ જતી કે આવતો દિવસ બદલાઈ નથી જતો, પણ પરંતુ આજની શાંતિ જરૂરથી છીનવાઈ જાય છે. કારણ કે આવતીકાલની ચિંતા કરવાથી જે આજની શાંતિ છે ને તે જરૂરથી ચાલી જાય છે. એટલા કહેવા માટે કહેવાય છે ને કે ભાઈ આવતીકાલની ચિંતા કરવા કરતાં આજ જે મળ્યું છે ને આજમાં આનંદથી અને આનંદથી અને સુખીથી માણી લો. કાલે શું થવાનું છે કોને ખબર છે. તો ચાલો 100 નંબરનું આગલું ગીત લઈ લઈએ. ફરીથી આવી એલ્બમમાંથી લેવામાં આવેલું

સાંભળો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેમાં 10:31 થઈ ગઈ છે. તે જ્યારે શ્રોતા આપણે જ્યારે વાત કરીએ છીએ કે કોઈના આવવાથી કે જવાથી લાઈફ બદલાતી નથી, એટલે કે કહેવાય ને જિંદગીમાં કંઈ પણ કાયમ માટે હોતું નથી ને, ના સમય, ના લોકો, ના પરિસ્થિતિ, ના અહેસાસ. એટલા માટે કહેવાય છે ને બદલવાનો દિલથી સ્વીકાર કરો, કારણ કે જે આજે છે જરૂરી નથી કે કાલે પણ રહે છે. એટલે કે આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે ને ઘણા લોકો જાય છે, પણ કાયમ માટે હંમેશા એ વ્યક્તિ નથી રહેતા. કોઈ રહે છે ને કોઈ ચાલ્યા જાય છે. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. ગુજરાતી ગીતોની મજા માણતા અને સુંદર મજાના આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ખલાસી.

હર્ષભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આવું છું કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રેમ પ્રકરણ એલ્બમમાંથી લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મી શક્તિ. ઉષા લઈને આવી રહી છે. ફરીથી મળીશું બપોરના 2 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.